અભ્યાકડે વરીશી ઓર કટુને ચક્રલ પસે ગાડી તે કને છે ને રિક્ષે રિક્ષે સે દરે છે નંદર મંદે ચુકમ દે કને આરામ આરામ સરા પ્રોગ્રામ ચુકમ દે કને આવાર વો સે તે છે બિલક દા ગાના ખતમ છે અભ્ય પ્રોગ્રામ લશતે જવ સે દે છે અસે ન તો સુ ખુબુને દરગલી છે ને ભાઈ જાન મુસ્તા ખુબુને ફકરો લગા